પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ એમપીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે, 2:15 વાગી ચૂક્યા છે અને તમારો અને મારો સાથે હમ જ બની રહેશે ગુજરાતી કાર્યક્રમમાં અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી. તો કહેવાય છે ને કે ભાઈ, જિંદગીમાં દરેક વ્યક્તિને મહત્ત્વ આપો, કારણ કે જે સારા હશે તે સાથ આપશે અને ખરાબ હશે ને તે તમને શીખ આપીને જતા રહેશે. સુંદર મજાનો ગરબો લઈ લઈએ તમારા માટે.

આપણે કહીએ ને કે ભાઈ ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, તમે શું શોધ્યું એ મહત્વનું છે. સુંદર મજાનો ફરીથી ગરબો તમારા માટે.

આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.